0: അബദ്ധ സ്പുണം വേണു യൂസുഫ് കാരിക നാദാശേ ഹടിക്കമ്മിക്കേ.
1: ઓકે ઓકે તમ બરાબર એ તમ વરા હાંદે આંગે ભૂરદો નસીબ કો દેન દરફલો ગો આગે યુસુફ દે રશદ દની તા વરા બોડા મસલ તે જે હેતી એ દો ગેંગ અસલો ની કુન્નણી કી વેગે
2: ગેંગ અસલો ની કુન્નણી એને રીતે દિલણ મે ઉલેમ બેણુ વે વાગો તે કી દરફળા તે તે એને કે બપ્પા હેતુ કે ઇન નફરત કે સાબો દરફળ એમી ક્વેરી કે બલા બડ કુરમ બેણ નો યુસુફ દરફળ ગો અંદા બેણુ વાતી
1: કી વે હે દરફળ ગો અંદા બેણુ વી વકી કામે વકી હાદસા દિમાવ ગેંગ મ કુલ્લી કે એને ગે ની કુમેગેન દાણી ಅಳೆ ಮಂಜರು ಕಿದ್ನಿಕಂ ಬೋಲ ಗೆನೆಸ್ಪ ಮಿವರ ಮಿಜು ಎಹಿ ವೆದಾಣ ಆನೆ ಉಷಾಗೆ ಬಪ್ಪ ಬುಣ ಎಚ್ಚಕು ಅಸ್ಲು ಗೇಗತುಗೆ ದೆರವೆಗೆಂ ಗೊಸ್ ನಿಕುಮೆಗೆನ್ ದಾಣಿ ಎ ಮಂಜರು ಹಂದ ಅಮೂರ್ತ
2: ಏನೇ ದೇ ಮದ ಬುಣೆ ಕುಮ ಸೆಚ ಸೀದ ಬುಣ ಎಚ್ಚೆಂ ಹಂದಾಣ ನೋ
1: ಆ ವರ ದೆರವ ಎಚ್ಚ ಬುಣನಿ ಎ ದರಿಫುಳುಗೆ ನಂಕಿ ಉಮುಗೆ ರಸ್ಮಿಯಾ ತು ಬಾವಂ ಎಮಹ ತಯ್ಯಾರ ವಮುಂದಿಯೇ ದೆನ್ ಬುಣನಿ ಕೀಕೆ
2: ಅಳ ಮಿಜು ಬುಣ ಬೆತೆಂಗ
3: ಯೂಸುಫ್ ಕರ್ ಬುಣ ಗೆಂಗನ ಮೆಹಮಾನ ನುದನಿಸ್ ಹೊಟ್ರಿನ್ ಬೇರ ನುನುಕೊಂಡಚ್ಚೆ

ફાહે થ્યબા મીહું એ બહી મુશકું હતરમસ વંદિમ બિમગા હિંગા બિગા ઉલેશ અધિ હમકશ્વરું થ્યબા મીહું નં અલ્લોહ નુકલદ્દા નુલવેન કમાય હમકશ્વરું અલ્લોહ કાફિર તકું દિરકુલ્લવા હુશકં થ્યબા મીહું દન્નાશે.

0: गान फुजी आणि कावे साउंडमॅन स्टेज ओपनिंग बद्दल पुरी
1: ફાર દવે નુકી એનો
2: આ તેમ તેમ મે નુકી એનો કેઓ ફેમસ
1: દેન અને થેન્ક યુ વોટ દે વી હોરી હેમ મેના દેન અને એમ મે મોળ લવ કી ઉંતરીયા એક દેન અને હેમ પુણે ફિયા મે કી અમેલે પુણે મે નહો હે હેતમ દેન હેંગ મે વોટ લેગ હોની વારો ફાવિચ એમ મેના કમોદાતી વરબડ થેન્ક યુ
0: આ દે જાચું કે માક્સ આ એઓ કરીંગે કોટા એકી ગેંગે તો દિવે એફએમ
3: એવો એહું તેરીંગે મકબૂલ કમ બલાગિન દેવણો પોપ્યુલર કેટેગરીગે એવોર્ડ તક બલાયરો મરિયમ અશફાવણી ઇન્શા અહમદ ગેરેવા આદિ અંદલા હલીમગે શૈતોણાયા વાદકો એમએ મકબૂલ અંહે લવકીયું તેરીયાગે મગામ હોદાફા
2: એફએમ એવોર્ડ્સ તેહાસ ફન સર્વિસ એમએ મકબૂલ અંહે લવકીયું તેરીયાયા કી
0: Maryam Ashfa, Lalu Bibi!